ذات ہے جی. پہلا مسئلہ ہی روٹی کا, نہیں تو روٹی کھوال نہیں تو دے دے جواب, جواب دے دے. آخرکار جواب دے کے مردانہ تر حضور نے کیا مردانے جلال وچ رہو حکم وچ رہو. مہاراج بڑا چر حکم منیا ہوں نہیں میرے کو رہا جانا. مردانہ تر پیا بھول گیا مردانے نو او بچن. ایک ویری اگے بھی حکم موڑیا سی آخو استری والے اگے بھی موڑیا سی حضور تھان پہ گئے مردانے نے کیرتن کیتا. ایتھے بھی یہی مسئلہ حضور کہنے لگے مردانے سامنے شہر ہے ایتھے جا کے روٹی کھا لے. بابا میرے کول کچھ نہیں. حضور کہنے لگے چک لے ٹکا آخو استری والے. بابا ٹکے نال کی بنے گا مردانے تو لہتا جا لے کے چلا. جس لئے شہر پہنچے چنگا رونکیلا شہر سوچیا کہ دیوا ٹکا تو پہلا ہی جا کے مردانہ کرانے والی دکان سے اتے کھڑو گیا. خیال آیا بھی اج بدام ہی چھکی آخو سری بھائی جی کئی دن ہو گئے گلا بڑا خشک ہوا. یہ کیا بھائی بدام کی بات. دکاندار نے کیا ٹکے شیر تے کھنڈ یہ بھی ٹکے شیر تے مرچا یہ بھی ٹکے شیر. مردانے نے سوچیا بھی چنگا بندہ ہے پردیسیاں نال مخول کرد ہے سوچیا بھی بلاس کرد ہے. مردانہ دوجی دکان تے چلا گیا. اے سی فروٹاں دی دکان سونے سونے کیلے ڈی سی آخو سے جو آئی پیس ٹوکرے ساڈے ڈی سی تے کرسیاں تے بیٹھے ہوندے ہیں تے ایتھے ٹوکریاں تے وچ پتے ہوندے ہیں. تو پیاری ساتھ سنگت کیلے وال ویکھیا سیبا وال تکیا ہور بھی کئی طرح دے فروٹ انگورا وال ویکھے. مردانے نے پوچھا کیوں بھائی بھلے لوگ اے انگور کی بات دیندے ہیں. اس نے کیا ٹکے شیر تے سیب اے بھی ٹکے شیر تے کیلے یہ نے کیا بھی ٹکے شیر. مردانے نے کیا اتنے سارے ہی جے بندے ہیں کسی کے دل چڑھے میں نہیں آتا کہ میں پردیسی ہاں جس چیز کی مینو اچھا ہے یہ مینو دین. مردانہ تیجی دکان تے چلا گیا. اے دکان کس دی سی حلوائی. شام دا ٹائم سی گرم گرم جلیبیاں نکل رہی سن. مردانے نے ویکھیا بھوک ڈاڈی لگی ہوئی سی منہ چ پانی پھر آیا نیڑے پہنچیا سوچیا بھی حلوائی ہے تاں پلا لوگ سیدھا سادھا جاپدا ہے اے نہیں ماحول کرے گا. نیڑے جا کے کیوں بھائی اے جلیبیاں کی پا دیندا ہے. حلوائی نے کیا ٹکے شیر آخو سری بھائی تے گلاب جامن اے بھی ٹکے شیر ہی ہے نا رس گلے اے بھی کوئی پا ہے. مردانے نے کیا بھی اندروں پہ تین کہ اوپروں اوپرو آخو سری بھائی نہیں اندروں کہہ رہی ہیں لے پھر ٹکا کہ دے شیر جلیبیاں کا. جلیبیاں شیر لے کے گرم گرم جس نے کھا دیا بڑا سواد آیا. واپس آ گئے آ کے حضور دے چرنا تے متھا ٹیکیا. حضور چڑھنے لگے مردانے آج بڑا خوش ہیں آخو سری بھائی. مہاراج تھی تو انتر جانی ہو نا کدے کدے میرے دل دیا بھی بجھ لیں گے ہو کیوں مردانے. مہاراج اے پڑا چنگا آ گیا ہے اے اسٹیشن اچھا ہے اول تا اتنے چھ مہینے رہو نہیں تو تین مہینے کا ضرور رہو. کیوں مردانے سچے پاتشاہ کمال کی گل ہے تسی ایک ٹکا دیتا ہے میں بازار چ گیا جیڑی چیز پوچھا وہی ٹکے سیر اتنے ہر ایک چیز ٹکے سیر. بابا موجیں لگی ہیں دو چار ٹکے روز دے دیا کرو تے میرا کام بھی چنگا بن جائے گا. اے سچے پاتشاہ پھر کیرتن ہوں دو بجے سنایا کرا گا کوئی اینڈ جڑا بڑا اچھا ہے کیونکہ گرو نانک دے باپو کی گودی پیچھا کھسیا بھی کرو پر گرو نانک دے پیار چسیا کرو. گرو نانک دے پیار چسنا بھی ماڑا نہیں ہے تے گرو نانک دے پیار چ رونا بھی ماڑا نہیں ہے. رونا کیڑا ماڑا ہے دنیا داری دا رونا. دنیا داری دا رونا ماڑا ہے جی گرو نانک دے پیار چ کوئی روندا ہے بھائی وہ ایک اتھرو جڑا ہے وہ دھرتی تے نہیں ڈگتا گرو نانک دے چرنا تے ڈگتا.
સલેવે કારણ બાબા રોઈએ, હજુર બાણી દ્વારા ફરમાવતા. દુનિયાદારી દા રોણા ન રોયા કરો, અથું બડે કિંમતી એના સુજે મોતિયાનું કૌડિયાને પાધાયા ન કર્યા કરો. એ રોણ વાત ચિત્ત કરેવી તો કેળા રોણા રોઈએ, વલેવે કારણ બાબા રોઈએ, રોવણ સગર વિચારો, નાન કરુણા બાબા જાણજે જે રોવે લાય પ્યારો. આજ અમર કોલેજ કીર્તન ક્યાં વૈરાગ આ ગયા વાલિયા સાંભળ, ક્યાં વૈરાગ, ગુરુ નાનક દે પ્યાર કરવાના વૈરાગ આ જાય. પ્યાર ની પહેલી મંઝિલ ઈ રોણા પ્યારી સાસ. હર હર સજ્જન મેરા પ્રીતમ રાયા, કોઈ આણ મિલાવે મેરા પ્રાણ જીવાયા, હા રહે ને સકા દિન દેખે પ્રીતમા, મેં નીર રહે ચલે. પરિના મંઝિલા નું કોઈ પ્યાર વાળા સમજ. મહાપુરુષ કહેતે સન, જિદા કોઈ મર જાવે ને ઘર દા બંદા રોંદે સારે હન, પર ઓદી ટાં વખરી નીકળદી. રોંદે સારે રિશ્તેદાર આંટી ગવાંટી ભી રોંદે સન, પર ઓદી ટાં વખરી હૈ. જેને મન નું લખીએ પ્યારે હો, ઓદા જીવન ઈ વખતા. કોઈ કુછ કહેતા હોવેગા સવેરે, કોઈ કુછ કહેતા હોવેગા, પર નહીં તો કોઈ ગુરુ નાનક દા વૈરાગ આ ગયા. સાક્ષી તકરીબે નું હોજી ચલી, જો બાબે ને મુખાર પણ તું ને ભી કેવી રીતે સમજાવે. બાબા જી વ્યવસાય હોય વાલિયા સાહેબ તો પ્યારી સાસંગ ક્યાં વહેરાગ આયા. માનો ઉસ વેલે તરતી વી રો રહી છે આખો શ્રી ભાઈ, પ્યાર દા રોણા ગુરુ નાનક રીજ રહ્યા છે, તમારી અખાં વિચ વેથું ચો રહ્યા છે. એ પ્યાર દા રોણા જી કદી અખાં ભેજ્યા ભી ગુરુ નાનક દે પ્યાર ચ, તો શુક્ર કર્યા કરો. દાદા તેરિયા મેરા હોઈયા, તેરે પ્યાર ચ મન રોયા હૈ. યાદ રખો ગુરુ નાનક દે પ્યાર દા રોણા જાયા નહીં જાયગા, ખુશરી ભાઈ જાયા નહીં જાય. ગુરુ નાનક દે વૈરાગ છે, ક્યાં શહેરે વૈરાગ આયા. તો કોઈ મત ખ્યાલ કરે કે કોઈ હોર ગલ છે, નહીં, નિરોલ ગુરુ નાનક દા વૈરાગ, ગુરુ નાનક દા પ્યાર. અરદાસ કરીએ સાનું વી અરદાસ નહીં કરે, સાડે ઉત્તે એ બખ્શિશ હોવે. દુનિયાદારી દા રોણા તો સારી દુનિયા પે રોંદી હૈ, તન કોલ નહીં હૈ તાં લોકી રોંદે, પુત્ર નહીં આયા નહીં હૈ તાં ભી રોંદે, જે હો ગયા નલાયક હો ગયા તાં ભી દુનિયા રોંદી હૈ. કિસી દી શરીર નું રોગ લાગ ગયા હૈ, કિસી દા કામ કાર નહીં ચલતા, કિસી નું કોઈ રોગ હૈ. બેનતી કીતી છે ને પરસોં, નાનક દુખી આજ સબ સંસાર, ફિર સો સુખી આજ જિસ નામ આધાર. એ રોણા હોય તો ગુરુ નાનક દે પ્યાર જ રોયા કરે. નાનક રોના બાબા જાણીએ, જે રોવે લાય પ્યાર, હસણા હૈ તો ગુરુ નાનક દે પ્યાર જ. હસણ નું મને નહીં કીતા, બાણી ચાહ્યા પૂરા સદગુર સેવીએ, પૂરી હોવે જુગતે હસન દે, પહેલા કામ ની હસણ દે, પર ફજૂલ હસણા ના હોય, કોઈ હસણા ના હોય. જે ગુરુ નાનક દે પ્યાર જ, બાબા જી કહે હસો ભી ખેલો ભી, પર ગુરુ નાનક દે પ્યાર તે સત્કાર. હસંદે આ ખલંદે આ ચંગા ખાઓ, પહેરંદે આ ખવંદે આ વિચે હોવે મુકત. પર પૂરી જુગતી કોળ હોય, કેડી જુગતી કો હૈ, ગુરુ નાનક દા પ્યાર, ગુરુ નાનક દા અદબ, જો તુહાનું ગુરુ ને વસે દાદ દીતી હૈ. એક વેરી પ્યાર નાલ આખો શ્રીવાસ, બાબા તીન મહિને દા પડાય છે જરૂર કર, સારીયા ભુખા દૂર હો જાણ. તો મેરે અરશી દાતાર ને સચ્ચે દરકાર ધન ગુરુ નાનક ને ક્યા મરદાનિયા, ઇથે હર ચીજ તકે શેર હૈ. હા મહારાજ, વિધામ ભી ટકે શેર હૈ, તે ક્યો ભી ટકે શેર હૈ, તે મેં પૂછે મરચા ઓ ભી ટકે શેર. ફિર બાબા મેનુ તો ભૂખ લગી સી, મેં તો જલેબિયાં દા શેર ખા કે આયા ખુદરી વાર. હજુર કહેણ લગે મરદાનિયા, જિથે હર ચીજ ઇકો ભાવ કદરી હૈ, ઓથે નહીં રહેણા ચાહીદા. જિથે લાલ તે કૌડી પાલટી, જિથે સત તે ઝૂઠ ની પહેચાણ, જિથે ગુરે તે પલે નું નહીં વેખ્યા જાંદા, જિથે રાત તે દિન દા ફર્ક નહીં હૈ મરદાનિયા, જિથે ગુરમુખ તે મનુખ ની પહેચાણ નહીં હૈ, ઓથે નહીં રહેણા ચાહીદા. જિસને લાલ ભી પરખ ની પીછે, લાલ ભી પરખ કૌણ કર દે પારખું, ભાઈ નંદલાલ જી ને લિખ્યા હૈ ના.